0: ગુજરાત પ્રાયો ગંડા ધીમ ધીમ સડકસીમાં અતિક્રમણ ન કરો, સડકસીમાં ઓછા એવમ સ્થાયી સમસ્યા નિર્માણ ન કરો, સડકો નામે ઠોકા પાણી નિકાસ બંધ હોવા નદી, સવારી સલાહદા લેના અનુસાર પાલના કરો તો કરો, સવારી સલાહદા ટ્રાફિક નિયમકો પાલના કરો, સવારી સાધુમાં ઝુંબી રથમાં બસી યાત્રા ન કરો, સડકો ક્ષમતા ભંડા બળી ભાર પ્રયોગ ન કરો, જેબ્રા ક્રોસિંગ બાદ માટી બાટુ કાપી કરો, સડકો તત્કાળ મધસીમાર્ગ ગણી કરો, યાત્રાકો ક્રમમાં કોઈ સમસ્યા ભય નજીકો પ્રહરીલાઈ ખબર કરો.
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ.
0: યૌન હિંસાબાટ બચો ર બચાઓ, યૌનસન્ય હિંસા સામાજિક અપરાધ હો, બાળબાલિકા યૌનસન્ય હિંસાકો જોખમમાં હોન સક્ષમ, હિંસા સિમેકી આફંતો સાથે ભય પરિચિત નાતેદાર જોસુકીબાટ હોન સક્ષમ, અભિભાવકલે આફ્ના છોરાછોરીકો વ્યવહાર ખ્યાલ રાખો, બાળબાલિકાકો ચાલચલન પાણી વ્યવહારમાં અસ્વાભાવિક પરિવર્તન આવેકો હોન સક્ષમ, તેસ્તો પાઇ ઉનીહરુસંગ તત્કાળ કુરા ગરો, બાળબાલિકાસંગ નિયમિત સંપાદ ગર્ન ગરો.
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ.

0: ગઈકાલની લોકસંગીત યાદીમાં દંડ સંપૂર્ણમાં હાર્દિક સ્વાગતકો સાથમાં કાર્યક્રમ આફ્નાઈ પાછા આફ્નાઈ બાકા લેર ઉપસ્થિત ભઈસકીતા છું. પ્રાવિધિક મિત્રકો સાથમાં આવાજમાં છું મા સિરકી લંબ સિરપાર સુંદર નોંધામેલા યો સમયમાં પૂર્વી નેપાળથી પહેલો સામુદાયિક રેડિયો સલાથ્યા 110મા દિનગાર્થમાં કાર્યક્રમ આફ્નાઈ પાછા આફ્નાઈ બાકા સુંદરનો છ ર હરેક દિન હરેકવાર ફરક ફરક કાર્યક્રમ લેલા છે તપાઈંકો રેડિયો સેટમાં ઉપસ્થિત ભઈસકીતા છૌ. આજ પણ હામી તે સમયલાઈ મિલેર ઉપસ્થિત ભઈ નઈ સકેકા છૌ ભને હામીલે હરેક દિન હરેકવાર ફરક ફરક કાર્યક્રમ લઈ રહ્યા છીએ આવને ગર્દછૌ. આજ ચાહે હામી વિશેષ કરી શુભ બારે વસાયમાં રહેકા છૌ ર શુભ બારે વસાયમાં છે તપારીને કાર્યક્રમમાં સહભાગીતા જણાવે છે. આફલાઈ મન તરીકે લોક બાકાથી ગુણગુણાવના સપનીને છૌ. આજ ચાહે હામી લોક પ્રતિભાલાઈ લઈ રહ્યા છીએ તપાઈંકો રેડિયો સેટમાં ગુંજના થાલીસકેકા છૌ ર પક્કે પણ ધેરેજના સાથીઓ હાम्रो કાર્યક્રમ આફ્નાઈ પાછા આફ્નાઈ બાકાકો પ્રતીક્ષામાં હુનુહુન્થ્યો હોલા. તપાઈંકો પ્રતીક્ષાકો સમય ભને સમાપ્ત ભઈસકેકો છ. આઉન સક્નુહુનેછ 97649570 લઈને બીજી કાર્યક્રમમાં સહભાગીતા જણાવન સક્નુહુનેછ ર કોઈ મિત્ર હુનુહુન્છ ટેલિફોન લાઈનમાં સ્વાગત ગરીહાલો કો હુનુહુન્છ કાબાટ. હેલો
1: નમસ્તે.
0: નમસ્કાર કબર જાણ છે કા બાજા ઉદયપુર તાપલે બાચા રેવિકા રાણા મગર ભોગવ હુન્છ કે ગરજે હુન્છ ત રેવિકાજી એ સમયમાં
1: ગોઠાલા
0: કે ગોઠાલા ગર્દે હુન્છ ને રેવિકાજી અને ખાજા દિનભ કે બાકી છ ત રેવિકાજીને હાજર મેરા ખાજા ભઈ સગ્યા હાજર ગવાય કે બાકી છ હમરે જે બાકી છ ભન્ન પડશે
1: રેવિકાજી.
0: ઠીક છે રેવિકાજી, કાર્યક્રમમાં સહભાગીતા જણાવન ભાઈ છ. આજે કુન લોક બાકા ગુણગુણાવના ચાહનુહુન્છ ત રેવિકાજીને હુન્છ શરૂ ગર્નુહોસ લ.
1: સંચો કસ્તી છો